તો ભારત સરકાર એ માટીરો સ્વાસ્થ્યને પાછો સુધારણ સારું અબાર રાષ્ટ્રવ્યાપી પૂરે દેશમાં જો એક અભિયાન ચલા રહી હૈ 1 જૂન 30 જૂન તઈ ખેત બચાવ અભિયાન વાત કરા ખેત બચાવ અભિયાન રી તો ઓઈ મકસદ હૈ કે માટીર સ્વાસ્થ્યને સુધારણો રાસાયણિક ઉર્વરકાર ઉપયોગને કમ કરનો ઓર ટિકાઉ જકી ખેતી હૈ બીને બઢાવો દેવણો ઈ અભિયાન રો મકસદ હૈ ઉદ્દેશ્ય હૈ કિસાન ભાયા અંધાધૂંધ રાસાયણિક ખાતા આપણા છિડકા કીટનાશકનો પ્રયોગ કરા બીઉં વાત આપણા કરી કે માટી વે ખરાબ ઉર્વરા ક્ષમતા જકી એ બાઉજી હવે કમ તો અબે એડા અભિયાન ચલાઈ જેલા એડી જાગરૂકતા ફેલાઈ જેલા કે આપણને જકા ખેતીરા જાણકાર હૈ જકા કૃષિ વિશેષજ્ઞ હૈ જકા બતાવેલા કે આપણા માટીરો સ્વાસ્થ્ય હૈ જકો ક્યાં સુધાર શકા કિસાન જકા હૈ પ્રાકૃતિક ખેતી અપનાવણી ચાહીજે કિસાન ભાઈને જૈવિક ખેતી માટી પરીક્ષણ કરાવવો ચાહીજે મોસમ રે અનુસાર ફસલા ઉગાવણી ચાહીજે એ સગળી બાતારો આપણને ધ્યાન રાખણો ચાહીજે ભાઈ સરકારની તરફ જકી યોજનામાં ચાલે સમાન કિસાન સમ્માન નિધિ હૈ ચાહે ફસલ બીમા યોજના હૈ ચાહે કિસાન ક્રેડિટ કાર્ડ હૈ એડી યોજનાઓનો સીધો આપણને લાભ બી લેવણો ચાહીજે તો એ તરફ હું એક તરફ માટીરી ઉર્વરા ક્ષમતા જકી કમજોર હોગી ઉણને પાછી સુધારણ રો કામ જકો હૈ વો ઇણ અભિયાન રે તહેત કર્યો જા રહ્યો હૈ જગ્યા જગ્યા જકા ખેતીરા મહેકમા હૈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હૈ દૂજા જકા ભી હૈ બે સગળા જનજાગૃતતારા કાર્યક્રમ ચલાવેલા અર બા કાર્યક્રમમાં આપણને મોટા મોટી આઈ વાત હૈ કે આપણને ભી આ ધ્યાન દેણી હૈ કે આપણી માટી જકી હૈ ઉણરી ઉર્વરા ક્ષમતા બન્યોડી રહેવે જે કમજોર હોગી હૈ તો પાછી આપણ ભી ઉર્વરા ક્ષમતાને ક્યાં બઢા શકા તો કેવડો મતલબ એક સીધો સો વાત તો આઈ હૈ કે આપણને અંધાધૂંધ જકા રસાયણ હૈ બારો છિડકાવને આપણને કમું કમ કરનો હૈ કમું કમ જગ કરાલા તો કિસાન ભાયા આપારો જકો હૈ બા ખેતરી પાછી સુધાર હુએલા ખેતરી માટીરો આપારે રસાયણ જકા બી બીમારીયા પનપગી બે ધીરે ધીરે કમ હુએલા ક્યુંકી એકદમ જકી હૈ કોઈ ચીજ કમ કોનિયા કરે તો આપણ જ્યાં કમ કરા બીયા બીયા દૂજો ધ્યાન રાખા કૃષિ વિશેષજ્ઞ હું સલાહ લેહા માટી ની જાંચ કરાવવા તો બીએ સાબુ આપણા કામમાં લેહા તો આપણી માટીરો સ્વાસ્થ્ય જકો હૈ બહુ કિસાન ભાઈ પાછો સુધરસી અબ વાત કરા ભેડ ઓર બકરી પાલન રી તો આપણ ખેતી તો કરાઈ હા ખેતી રે સાગે સાગે દાવ ડાંડા બી પાળા ગાયા ભેંસિયા પાળા ભેડ બકરિયા પાળા તો ભેડ બકરી પાલન જકો હૈ ઓ બી એક કૃષિ આધારિત લાભદાયક વ્યવસાય હૈ ઇન રે માયને કમ પૂંજીમાં આપણ શરૂ કર શકા યું જકો હૈ દૂધ હૈ ઊન હૈ માંસ હૈ એડા જકા ઉત્પાદ હૈ બે પેદા કર્યા જા શકે એ વાસ્તે આપણને કાંઈ કરવો ચાહીજે કે પહેલ પોત તો નસલરો ચુનાવ જકો હૈ ભેડ બકરી ખરીદા ઉણ વખત નસલરો ચુનાવ જકો હૈ વો આપણને કરવો સહી જરૂરી હૈ ક્યુંકિ સહી નસલ આપણે હિસાબ હું જલવાયુ હિસાબ હું ચયન કરા જણે જ આપણને જકી હૈ અચ્છી બીરી ફાયદો મિલેલા તો બકરિયાની જકી ઉન્નત નસલા હૈ બે હૈ બીટલ સિરોઈ ઉસ્માનાબાદી બ્લેક બંગાલ ઓર જમનાપુરી ભેડારી જકી ઉન્નત નસલા હૈ બે હૈ મુઝફ્ફરનગરી ઓર નેલ્લોર ચોકલા મેરિનો એ જકી હૈ આછી જકી નસલા હૈ પામે ગીણી જે આવાસ પ્રબંધન પર ભી આપણને ધ્યાન દેવણો હૈ યાની જગ્યા જકી હૈ જાનવરાને બારિશું ઠંડું તાવડેઉં બચાવણ વાસ્તે આપણને હવાદાર શેડ જકો હૈ બહુ બનાવણો હૈ એડ કમરો યા જો ભી આપણ ટીન શેડ બનાવવા બા ધ્યાન રાખણી હૈ બકરિયા ઓર ભેડાને આપણ ચરાવવા જકી બા નિર્ભર કરે કે આપણ બીને કાંઈ ચરા રહ્યા હા તો બીઉં બીબીરી જકો દૂધ દેવેલા ઓર બા મતવાળી બનેલા શરીરમાં ઠીક હુએલા તો બહુ સગળો બી પર નિર્ભર કરેલા તો હરો ઓર સૂકો ચારો મકો જો અર ચોકર જકો હૈ બહુ સંતુલિત મિશ્રણ આપણ એને દે શકા હા સ્વાસ્થ્યની દેખભાળ જકી હૈ બાબી રાખા ભગત ભગત માથે ટીકાકરણ કરાવવા પેટમાં કીડા મારનારી દવાઈ જકી હૈ બાબી 3-4 મહિનામાં પશુ ચિકિત્સક જકો હૈ વા હું સલાહ કર પરાર આપણ દેવા સાફ પાણી હું સૂકો બાડો જકો હૈ બી મેં રક્ષા પાણી ધ્યાન રહેતા ધ્યાન રાખા ઓર સૂકે બાડે મેં રાખણું કઈ બીમારીઓ જકી હૈ બા આપણને દૂર રહે હો શકે આપણા પશુ ઓર સરકાર જકી એ કિસાનાર વાસ્તે પશુપાલકાર વાસ્તે પ્રોત્સાહન દી યોજનામાં લાવે તો આપણ જાણકારી જકી એ લેવતા રહેવા પશુવાળા જકા અધિકારી હૈ બા હું ઓર જાણકારી આપણે જકા મીડિયા હું અખબાર હું યા આકાશવાણી દૂરદર્શન હું

0: નો કાકા રામ રામ.
1: એ રામ રામ શાય, રામ રામ શાય, મીઠા ઘણા બોલો થાકો ન્યા કોકી નીર ગાઉં ભીજ્યો.
0: મારે નામ પ્રદીપ મરતા ગણપતર.
1: ઓહો પ્રદીપ ભીપાસર મેં કોઈ કરી તું
0: પડે ઘણા કાકા.
1: એ કીધી પડે મારે બેજા
0: પાત્રી.
1: ઓ એ ભાઈજી,
0: હા
1: એ દુપડ લીકરી કઈ બીણી કાકી ને બેજા
0: ભોજી.
1: આજ ભોજી બન્યો. ઓહો એ ઓર ઘર મે પરિવાર મે હગલે ક્યાં ની રે
2: થોડી બોટ જલ્દી બતાવો.
1: રામજી ઠાંગી લાંબી ઉમરી ઘરે આબરો ન્યા બીજો ખોખી નીર ગાઉં બીજો.
3: મેરા રામ બાણિયા મુંડા સર.
1: ઓહો ભેરજી મુંડા સર મે ખોઈ કર્યો. એ બેટ બેટા બાર જ્ઞાન પડી ભીગડી રોટી કોણ દેવેલી.
3: અરે કાકા થી ખેતી માં હુડ કરા.
1: હા એ છે કે હું હુડ કરતા હું.
3: બતા દો ગઈ રાતે.
1: આવો સી બાજે બીરા. એ ઓર બધો ગામી પરિવાર મી શિબ ગયા નિયો.
3: આપકા આશીર્વાદ હે કાકા.
1: હે રામજી કો ભૂજન મોન જમાન દ્યો. ઓર એ કાકો એક સવાલ કરી ઉસકા જવાબ બીણો.
3: હા કાકા જી પૂછો.
1: એક ચીજ એસી કેલા હે હર મજ હબ કા આદમી ખાય ક્યા હોતી હોય.
3: કાકા જી આઈ કોને.
1: એ ડગલુ રે.
2: હા ટાટા.
1: એ ભાઈ કે મુજકો ની એ તુમકો આવતી હે ગઈ.
2: આઈ આઈ આઈ મારસન આઈ.
1: આ આઈ તો બોલો ભાઈ કો. હેલો
2: હેલો
3: હેલો.
2: અરે લાડુ સો
3: કુછ સો મોજ કરો.
2: ટાટા સવાલ તરે છે ટાટા ઉઠો ઠાંટો ને જી.
3: આયો કોને.
2: એ તો હોય હવા.
3: ઇયા ગઈ
2: હવા સડા આઈ આપ થાસા ટા ચાઈ છી હી જાટી ટોટી સી ધરમ તો લોડો. સહી વાત હે ના.
3: હા સહી વાત હે.
2: હા આ ટાઈમ સુનાવ ટાઈમ પ્રોગ્રામ મે
3: ઉરાઉદ કી હે દા.
1: એ ગઈ જેવે
2: એ તો ઉમરાઉટી એડા સુનો.
1: એ જો તમારી બેટા.
2: અચ્છા હે.